ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં પ્રથમ સાંભળીએ મોરાર સાહેબની રચના અમરનાથ નાથજીના સ્વરમાં.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારાનો. આજના કાર્યક્રમના વક્તા છે યોગેન્દ્ર વ્યાસ. વિષય છે મારા સપનામાં આવ્યા હરી.
1: મારા સપનામાં આવ્યા હરી કવિશ્રી રમેશ પારેખના એક ઉર્મિકાવ્યનું આ શીર્ષક છે. મારા સપનામાં આવ્યા હરી. ઉર્મિકાવ્ય તો માત્ર 8 જ પંક્તિનું છે, સાવ નાનકડું, પણ એમાંનું ભાવ સંવેદન આખા બ્રહ્માંડને આંબી જાય એવું વિરાટ છે. સામાન્ય રીતે આપણને સપનું આવે એટલે કહીએ મને સપનું આવ્યું. મને સપનું આવ્યું એનો અર્થ થતો કે સપના ઉપર મારો કાબુ ન હતો, મારું નિયંત્રણ નહોતું. માણસ ઊંઘમાં હોય અને સપનું આવે, ઊંઘ ઉપર જ નિયંત્રણ નથી તો એમાં આવતા સપના ઉપર તો ક્યાંથી નિયંત્રણ હોય? આવે, ઊંઘમાં 10-20-25 સપના આવે, જાત ભાતના સપના આવે, અને એ સપના ઉપર કોઈનું નિયંત્રણ નથી, એમાં અગડમ બગડમ પણ કંઈક આવે. પણ કવિશ્રી રમેશ પારેખની ગોપી મને સપનામાં આવ્યા હરી એમ કહેતી નથી. ના, ગોપીને સપનામાં હરી નથી આવ્યા, પણ ગોપી કહે છે મારા સપનામાં આવ્યા હરી. મને સપનામાં આવ્યા હરી અને મારા સપનામાં આવ્યા હરી એ વચ્ચેનો જો ભેદ સમજાશે તો સમજાશે કે આપણામાં અને ગોપીમાં શો તફાવત છે, શો ફેર છે, શી ભિન્નતા છે. મને સપનામાં આવ્યા હરી એમ કહેતાની સાથે સમજાય કે સપના પર કોઈનું નિયંત્રણ નથી, કોઈનો કાબુ નથી, અને જેમ અગડમ બડગમ કશું પણ આવે એમ હરી પણ આવ્યા. પણ ગોપી ગાય છે મારા સપનામાં આવ્યા હરી, તો ત્યાં તરત સમજાય છે કે ગોપીના તો સપના ઉપર પણ શ્રી હરિનું નિયંત્રણ છે. ગોપીનો આ સમર્પણ ભાવ જુઓ એટલે તો એ આગળ ગાય છે કે સામે મરકત મરકત ઊભા

0: મારા મનની દ્વારકાના સુબા, ગોપીના મનની દ્વારકાના સુબા એટલે કે ગોપીના મન પ્રદેશ પર સંપૂર્ણ હકુમત, અધિકાર અને સત્તા ધરાવતા શ્રી હરિ છે. સુબાનો અર્થ જરા કોષમાં જોઈ લેજો. ગોપીનું પોતાનું કશું નથી, એનું મન પણ એનું નથી, તો એનું સપનું પણ એનું કેવી રીતે હોઈ શકે? એ સપનું પણ શ્રી હરિની ઈચ્છા મુજબ આવે છે. મારા સપનામાં આવ્યા, હરિનો પદક્રમ ફેરવવા જશો તો અર્થ બદલાઈ જશે. સપનામાં મારા હરિ આવ્યા કે હરિ મારા આવ્યા સપનામાં, તરત અર્થ બદલાશે. મારું સપનુંમાં મારું એ સંબંધવાચક વિશેષણ છે. જ્યારે મને આવેલું સપનુંમાં ભલે કર્મની રચના છે, પણ સપનું મનેનું કર્મ છે. હું એ જે સપનું જોયું તે મને આવેલું સપનું, એટલે હું એ કરતા ભલે ગૌણ થયો, પણ ત્યાં કરતા ભાવ ગૌણ રૂપે પણ છે. મારા સપનામાં આવ્યા હરિમાં, હરિ જ કરતા બની ગયા. ગોપી તો શૂન્યવત છે, કૃષ્ણને સંપૂર્ણ સમર્પિત. અને એટલે તો આધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. એટલે ગોપી કરતા છે, પણ મન તો શ્રી હરિને સમર્પિત છે. પોતાના પર જો નિયંત્રણ ના હોય તો કંસાર કરવા મૂકેલા આધણમાં કોઈ સંસારને ઓરી દે? પણ આ તો ઈશ્વરની જ કૃપા. એ તો શ્રી હરિને જોઈને એટલી બાવરી બની ગઈ કે આવા અવળ સવળ કામ અનાયાસ થઈ ગયા. શ્રી હરિના દર્શન થતાં જ કંસાર કરવા મૂકેલા આધણમાં એણે અજાણે જ બાવરવાટમાં જ આખો સંસાર ઓરી દીધો. અને જુઓ, એનો કાચો સંસાર બરાબર પાકો થઈને રહ્યો. એટલે તો પેલી હરી ગયેલી મીરાબાઈએ ગાયું, ઓડું જો કારો કામરો દૂજો રંગ ન લાગે કોઈ. આ ગોપીનું પણ એવું જ થયું, સંપૂર્ણ સમર્પણનો ભાવ. હરિદર્શન સપનામાં થયા છે, પણ અનુભવ જાણે કે પરમ જાગૃતિનો છે. હરિને પણ જાણે કે પૂર્ણ પ્રતીતિ થઈ જાય છે કે આ ખરેખર બાવરી બની ગઈ છે. અને હરિ માટે બાવરા બનવું આ ભક્તિની પરાકાષ્ઠા છે. બાવરો શબ્દ વ્યાકુલ ઉપરથી આવ્યો છે, અને વ્યાકુલ એટલે વિશેષ રીતે આકુલ. આકુલ એટલે સ્વસ્થ નહીં, પોતાનામાં જ જે સ્થિર નથી, જેને પોતાનું જ ભાનસાન નથી, જેણે પોતાનું ભાનસાન બધું ખોયું છે, તે બાવરું. અને જે આટલી હદે શ્રી હરિ સાથે એકરૂપતાનો અનુભવ કરે, એને પછી વેદ ઉપનિષદના કે જગતના કોઈ પણ તત્વજ્ઞાનની શી જરૂર હોય?
1: અમૃતધારા હેઠળ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યોગેન્દ્ર વ્યાસને. વિષય તો મારા સપનામાં આવ્યા હરિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટઝ પર. સવારના 6:35 થઈ છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કલાકાર તલત મહેમૂદને. ફિલ્મ છે મિર્ઝા ગાલિબ, રચના મિર્ઝા ગાલિબની, સંગીત ગુલામ મોહમ્મદનું.

0: પરીક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમમાં હવે સાંભળીએ કલાકાર ગીતા દત્તના સ્વરમાં હાવડા બ્રિજ ફિલ્મનું ગીત, સંગીત ઓભિનયરનું, રચના કમર જલાલાબાદીની.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રીરામચરિત માનસ ગાન શ્રેણીનો 340મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર હતા એ હરિહરણ. હવે થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારત ના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2ના દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
3: પહેલી જાગૃતતા, પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી જે વિસ્તારની અંદર વધુ છે જે જાગૃતતા માટે, તો આ મેડિકલ કુંડલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને, આપણા સંતાન, એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ન આપવો જોઈએ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/io અને મારા એક્સ હેન્ડલ airnews_abid ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું.
4: પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે, અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લે એના માટે પ્રયત્નશીલ છે.
1: પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી.
5: આ એક પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો આડ ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે, અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે.
1: જામનગરમાં એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ 3 સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસું આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
6: अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेरे लिए अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड, उसके आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, बीबीनगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो विंड पैटर्न है साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड चल रहा है और मैसर इनकर्सन भी है, इसके कारण बारिश हो रहा है.
1: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર હેમલ પટેલને.

નમસ્કાર, આકાશવાણી સમાચાર, રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડ સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસલક્ષી દેશો માટેના પ્રેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયક એક પત્રમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં વારંવાર મૂકેલા વિશ્વાસનો પણ પુરાવો છે. પાપુઆ ન્યૂગિનીના મંત્રી જેમ્સ મારાપેક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે તેની ઉજવણી કરવામાં આવશે. શ્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત આ બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ

0: ઉપરાંત ગઠબંધનના તમામ ઘટક નેતાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન ગુજરાતના વડનગરમાં આજે તેમના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાંભળીએ અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के गृहनगर वडनगर में उनकी 12 वर्षों के सफल शासन के उपलक्ष्य में आज कई विशेष कार्यक्रमों का आयोजन किया जा रहा है. इस अवसर को यादगार बनाने के लिए जिला प्रशासन द्वारा आज शाम 7 बजे ऐतिहासिक शर्मिष्ठा झील पर एक भव्य महाआरती और 10,000 दीपक जलाने की विशेष व्यवस्था की गई है. इसी के साथ प्रदेश भाजपा द्वारा प्राचीन हाटकेश्वर मंदिर में भी कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसकी शुरुआत शाम 4:30 बजे स्वच्छ भारत अभियान और स्वच्छता कर्मियों के सम्मान समारोह के साथ होगी. भारतीय जनता पार्टी द्वारा राज्य भर के 18 अलग अलग धार्मिक स्थलों पर एक साथ स्वच्छता अभियान और महाआरती का आयोजन किया जा रहा है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમે સાયબર છેતરપિંડીના વધતા જોખમ અને નાગરિકોના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજિટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ airnews_abadને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 2 દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે. બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14મા કુલ તારંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશમંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઈરાનની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં 2 પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સમુદ્ર ધુની નડીને આવેલા ઈરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશ્મા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ રાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત એ આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે રમશે. બધી મેચ શ્રીલંકા દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. BCCIએ જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરુની સૃષ્ટિ કિરણ સતત 5 ITF જુનિયર ટાઇટલ જીતીને અને ITF વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર્સ J100 ગ્વાટીમાલામાં બીજા ક્રમે રહીને U13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 13 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ITF જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે U13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને પીઓકેની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે પીઓકેમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર, લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત. ઈડીનો ઘટસ્ફોટ. સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5,300 ભારતીય સીમકાર્ડ એક્ટિવ. અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એ ને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. સવારના 10 વાગ્યા છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: બરસાત ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીત હતું નદીમ શ્રવણનું અને ગીતકાર હતા સમીર.
1: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
2: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
2: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
2: કરું છું. RBI કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

કલાકાર અશરફ મુસ્લિને હમણાં આપણે સાંભળ્યા ફિલ્મ હતી હમરાહી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

કલાકાર હતા લતા મંગેશકર અને ફિલ્મ હતી હીરા. રચના હતી ઇન્દિવરની, સંગીત કલ્યાણજી આનંદજીનો. આપ સાંભળી રહ્યા છો.

0: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.

લહુ કે દો રંગ ગાયક કલાકાર હતા ડેની અને ચંદ્રાણી મુખર્જી. આ ગીત સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સવારના 10:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી. કાર્યક્રમમાં સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર જગજીત સિંઘ અને સાથીઓને.

0: મોટી વહુ, આ તમારે નામ.
1: આટલી પણ શું ઉતાવળ હતી?
0: અરે, અને નાની, આ તારા નામે, અને આ મારી ડિંગલીના નામે.
2: પણ દાદી,
0: હા,
2: તમારા નામે
3: બધું જ. મેં બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આપને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જ્યારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
0: શું શું બોલો? શું
4: RBI કહે છે?
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: કલાકાર હરિઓમ શરણને હમણાં આપણે સાંભળ્યા.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

કલાકાર મુકેશને હમણાં આપ સાંભળી રહ્યા હતા. ભક્તિ સંગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રવણ માધુરી કાર્યક્રમમાં આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. હવે થોડી જ વારમાં સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.

0: अभिनंदन। हवे बहुवधी शॉपिंग।
1: हाँ, नवो मोबाइल, जीन्स, जैकेट।
0: खूब राजकुमार, सैलरी नी पहला ज खर्चा।
1: इंस्टेंट लोन पण तो मळे छे।
0: पहला बजेट बनावता सीख, पछी खर्चो कर।
1: पण बेन,
0: जो कमाणी नो एक भाग हमेशा बचावो, पण पार्टी देवाथी नहीं बचे तू।
1: हाँ बेन, पार्टी मारी, बजेट तमारू।
0: अच्छा,
2: आरबीआई कहे छे,
3: योग्य नाणकीय वर्तन करे तमारू रक्षण।
4: नमस्कार वाली वाली सखियो अने सौ श्रोता मित्रो, सैयर कार्यक्रम में आपने आपीए छीए मीठो मीठो आवकार। हाजर छे आपनी बन्ने रेडियो संगीनियो अल्पा शाह अने लिपि त्रिवेदी। मित्रों, अत्यारे भौतिक जगत आधुनिक जीवनशैली नो ए हदे प्रचार अने प्रसार थई गयो छे के मोटा भागना लोको एनाथी खूब अंजाई जाय छे। सुवा उठवानी अनियमितता, फास्ट फूड, प्रोसेस्ड फूड, रेस्टोरेंटमां लंच अने डिनर, आ बधुं एटलू बधुं वधी गयुं छे के एना कारणे घणा बधा शारीरिक मानसिक प्रोब्लम्स अनुभवाई रह्या छे। पण एक वस्तु छे जे आपणने आपे छे तणावमुक्त, शांतिपूर्ण अने स्वस्थ जीवननी चावी, जे शीखवे छे कोईपण दवाओ वगर जीवन जीववानी कळा, अने ए छे योग। स्वास्थ्यनी व्याख्या शुं छे खबर छे मित्रो? स्वास्थ्यनी व्याख्या एम कहे छे कि जेनु शरीर स्वस्थ छे, मन प्रसन्न छे, इंद्रियो उपर पोतानो काबू छे, तेमज बधा दोष, धातुओ, मळ तथा अग्नि समभावमां होय, तेने ज स्वस्थ कही शकाय। अत्यारना समयनी वात करिए तो विश्व आरोग्य संस्था पण शारीरिक, मानसिक, सामाजिक, भावनात्मक अने आध्यात्मिक स्वास्थ्यने ज पूर्ण स्वास्थ्य माने छे। હવે વિચાર આવે કે આ રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પૂર્ણ સ્વસ્થ ના હોય, પરંતુ હા, એ માટે પ્રયાસ તો ચોક્કસ કરી શકાય ને। જેમનું શરીર સ્વસ્થ હોય તેમણે માનસિક અને ભાવનાત્મક સંતુલન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ખુશહાલ જીવન માટે એ ખૂબ જ અગત્યનું છે।
5: ઘણા બધા રોગો હવેના સમયમાં એવા છે જે શારીરિક વિકારથી નહીં પણ માનસિક વિકારથી થાય છે। योग अने ध्यान ए मानसिक अने भावनात्मक स्वास्थ्य माटे खूब सरस परिणाम आपे छे। ते तनाव घटाड़वामा, एकाग्रता वधारवामा, मन ने शांत राखवामा तथा रोजिंदा जीवन में सकारात्मक ऊर्जा लावामा मददरूप थाय छे। आ माटेना केटलाक आसन नी वात करिए तो आ आसनो छे बालासन। आ आसन करवाथी मन ने शांति मळे छे, थाक दूर थाय छे अने स्ट्रेस ओछो थाय छे।
4: ભુજંગાસન। આ આસન તણાવ ઓછો કરવામાં મદદરૂપ થાય છે તથા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુધારે છે।
5: વક્રાસન। તે સ્પાઇનલ કોડની ફ્લેક્સિબિલિટી વધારે છે અને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે।
4: તાડાસન। માનસિક એકાગ્રતા વધારવા અને સ્થિરતા લાવવા માટે આ આસન ખૂબ જ સુંદર પરિણામ આપે છે। આ ઉપરાંત મિત્રો, પ્રાણાયામ મનની શાંતિ માટે ખૂબ જ મદદરૂપ ભૂમિકા ભજવે છે, જેમ કે અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ વગેરે। આ પ્રાણાયામ કરવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સ્ટ્રેસ તથા ડિપ્રેશન જેવા સમયે રાહત મળે છે।
5: ધ્યાન એટલે કે મેડિટેશન કરવાથી આપણા સમગ્ર જીવન પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે। ધ્યાન દ્વારા આપણે સ્વને જાણી શકીએ છીએ। જો દૈનિક જીવનમાં ધ્યાન, મેડિટેશનને સ્થાન આપવામાં આવે તો વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે। વ્યક્તિ માનસિક રીતે વધુ શાંત બને છે, જેથી કરીને જીવનને અને જીવનમાં ઊભી થતી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકે છે।
4: તો ચાલો મિત્રો, જીવનમાં એક સારો બદલાવ લાવીએ, યોગ અને ધ્યાનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ, વધુ સારું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માણીએ। અને આ વાત સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં આપના ઈમેલ્સ અને પત્રોની સાથે। તો સૌથી પહેલો આ પત્ર છે, ઓહો, આ પત્ર તો કંઈક કોયડો લઈને આવ્યો છે ને? પત્ર લખનારે પોતાનું નામ અને શહેરનું નામ શોધવાનું ટાસ્ક આપણને આપ્યું છે, તો વાંચીએ પત્ર અને પછી અનુમાન લગાવીએ કે કોનો છે આ પત્ર। પત્રનું શીર્ષક છે, મેરે નામ કો ઢૂંઢો, ગામ કો ઢૂંઢો। આકાશવાણી કા હું મેં બચપન સે દીવાના, ઉસમે હર પ્રોગ્રામ કે ધર કો ઢૂંઢતા હું।
5: અલ્પા, આ પત્ર આગળ વાંચો ને પહેલા જ કહી દઉં કે આ પત્ર છે આપણા શાયર મિત્રનો।
4: બિલકુલ, ઉત્તર સંડા નડિયાદથી,
6: રમેશભાઈ એલ ભાટિયાનો।
4: જોયું ને રમેશભાઈ, आपके नाम को और आपके गांव को दोनों को हमने ढूंढ लिया। तो चलो एमनी कविता।

0: આગળ વાંચું છું. હર મનોરંજન પે હે મેરા દિલ ફિદા, ઉસ મનોરંજન કે કદમ કો ઢૂંઢતા હું. ગુલમહોર કા અનોખા ચમકતા હૈ સિતારા, ઉસ સિતારો મે ગીતો કી બહાર ઢૂંઢતા હું. ગલે લગાયા મેને સુગમ સંગીત કે ફૂલ કો, સૈયર મે દોનો બહેનો કી ખુશિયા ઢૂંઢતા હું. ઇસ આકાશવાણી કે સફર મે જીને કી રાહ ઢૂંઢતા હું. તો રમેશભાઈ, તમે તમારું નામ અને ગામ લખો કે ના લખો, અમે જ નહીં પણ દરેકે દરેક શ્રોતા મિત્ર પણ એ જાણી જ જશે અને સમજી જ જશે. તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે અમદાવાદથી આપણા વડીલ શ્રોતા મિત્ર અને ઘણા લાંબા સમયથી આકાશવાણી સાથે જોડાયેલા શ્રોતા મિત્ર બુદ્ધિધન દાદાનો. લખે છે કે આપ બંને વાલી બહેનો અને માવાણી સાહેબ, આપે સહિયરને 29 એપ્રિલના કાર્યક્રમ દ્વારા વિશ્વ વંદ્ય બનાવ્યું. આપે રૂપક ગાંધી દ્વારા આ કામ કર્યું છે અને જે ખૂબ ઉમદા છે. છેલ્લા લગભગ 65 વર્ષોથી હું ઓલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલો છું, બધા જ કાર્યક્રમો સાંભળું છું, પરંતુ આજના દિવસ અને સહિયર કાર્યક્રમ માટે શબ્દો નથી. આજના કાર્યક્રમ દ્વારા સહિયરને 4 ચાંદ લાગ્યા છે. હું ઘણા બધા વર્ષોથી લગભગ 2009 અને ત્યારબાદ પણ લગભગ 2019 સુધી અને ઘણા સમય સુધી આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યો છું અને મને આ સિવાય પણ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં અચૂક હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, પરંતુ આ કાર્યક્રમ સાંભળવા મળ્યો તેથી હું ખૂબ ખુશ થયો છું. આકાશવાણીની આખી ટીમને, સહિયરની ટીમને ધન્યવાદ આપું છું અને આવા સુંદર કાર્યક્રમો સંભળાવવા માટે સહિયર નિમિત્ત બને છે તે માટે હું વધારે ધન્ય થયો છું. બુદ્ધિધન દાદા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારે આપનું માનવું જોઈએ કે આપના જેવા વડીલ શ્રોતા મિત્ર પાસેથી અમને આટલો સુંદર અભિપ્રાય મળે એટલે એ અમારા માટે ખરેખર અહોભાગ્ય કહેવાય. થેન્ક યુ સો મચ.
1: અને હવે ઓપન કરીએ આજનું આપણું ઇમેલ બોક્સ. તો આમાં સૌથી પહેલો ઇમેલ મને દેખાઈ રહ્યો છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. અમારા ઇમેલ અને પત્રો વાંચો છો તો ખૂબ જ ખુશી થાય છે. અત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બને તો તમારા ઘરની આજુબાજુમાં ઠંડા પાણીના કુંડા મૂકજો જેથી પશુ પંખી પાણી પીવે. આપણને માનવ જીવન મળ્યું છે તો આપણે બધા જીવનું ધ્યાન રાખવું જોઈએ. માણસ જેવું જીવન કોઈને મળ્યું નથી. માનવ સર્વશ્રેષ્ઠ છે અને એટલે જ ખરાબ કામ કરતા પહેલા તમારી અંદર રહેલા આત્માને પૂછજો, કારણ આત્મા એ જ પરમાત્મા છે. ભગવાન ક્યાંય બહાર નથી, તમારી ભીતર જ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જી માધુભાઈ, બિલકુલ વિચારવા જેવી અને અનુસરવા જેવી ખૂબ જ સુંદર વાત આજે આપે શેર કરી છે. થેન્ક યુ સો મચ.
0: અને હવે આ ઇમેલ છે આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો, વલસાડથી. લખે છે કે હું છેલ્લા 4-5 મહિનાથી સહિયરનો નિયમિત શ્રોતા બન્યો છું. પ્રથમ વખત મેં જ્યારે વલસાડના સ્થળો વિશે લખેલું ત્યારે આપ લોકો મારું સ્વાગત કરવાનું ભૂલી ગયેલા. કંઈ વાંધો નહીં, મોડેથી પણ કરી શકો છો. બેટર લેટ ધેન નેવર. જી હોસંગભાઈ, એકદમ સાચી વાત છે. જો કે અમારાથી આવું બને તો નહીં, પણ જો બન્યું હોય તો બંને કાન પકડીને સોરી બસ. અને હા, આપે જેમ કહ્યું તેમ સ્વાગત તો અમારા શ્રોતા મિત્રોનું અમે હર હંમેશ કરી શકીએ છીએ. શ્રોતા મિત્રો, હોસંગભાઈ જેઓ ઘણા સમયથી આપણને નિયમિત અભિપ્રાયો આપે છે, સહિયર પરિવારમાં એમનું સ્વાગત થઈ જાય.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: હોસંગભાઈ, અમે આશા રાખીએ કે હવે આપની ફરિયાદ દૂર થઈ હશે. આગળ આપે ઇમેલમાં જણાવ્યું છે કે વલસાડ 2 વસ્તુઓ માટે પ્રખ્યાત છે. એક તો ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ અને બીજી કેરી. અત્યારે કેરીની સિઝન ચાલે છે અને વલસાડની હાફૂસ કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. કહો તો થોડી તમારા માટે મોકલાવી આપું. એમ પણ આપ બંને બહેનો કેરીની મીઠાશ જેવી રીતે જ અમારા પત્રો અને ઇમેલ્સ વાંચો છો તે બદલ આભાર. હોસંગભાઈ હોસંગભાઈ, કેરીની મીઠાશ અમારા સુધી પહોંચી ગઈ અને આપે આટલો સરસ અભિપ્રાય આપ્યો ને એટલે ધન્યવાદ અમારે આપનો માનવાનો રહ્યો. આપ આવી જ રીતે નિયમિત અમને આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો.
1: અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી તથા એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકીનો. લખે છે કે અસહ્ય ગરમીના સામ્રાજ્યની વચ્ચે મીઠો મધુર છાંયડો આપતો કાર્યક્રમ સહિયર અમારો પ્રિય કાર્યક્રમ છે. તારીખ 22 મે ના રોજ રજૂ થયેલ કાર્યક્રમમાં સમય અને ઋતુ અનુસાર તૃપ્તિબેન શાહની જે મુલાકાત રજૂ થઈ અને એમાં ગરમીથી બચવાના ઉપાયો વિશે ખૂબ જ ઝીણી ઝીણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો તે અમને ખૂબ જ ગમ્યું. આટલી સરસ મુલાકાત માટે તૃપ્તિબેનને ફાલુદા સફર અભિનંદન.
3: અરે વાહ કિરીટભાઈ, યે હુઈ ના કિરીટભાઈ વાલી બાત. હું વિચારતી જ હતી કે થોડા સમયથી કિરીટભાઈએ વાનગીની કોઈ વાત નથી કરી, અને આજે તો તમે મોઢામાં પાણી લાવી દે એવું ફાલુદા યાદ કરાવી દીધું. ભાઈ વાહ, હવે તો અમારે પણ પીવું પડશે.
1: તો કિરીટભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે મોચી બજાર ગામ પડદરી જિલ્લા રાજકોટથી આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્રમિત્ર રૂપેશકુમાર ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્રમિત્રોને એમણે યાદ કર્યા છે. જણાવે છે કે 4 મેના રોજ કચ્છ વિશે જે કાર્યક્રમમાં માહિતી આપી, કચ્છી ભાષા વિશે, કચ્છી ખાણીપીણી વિશે જે વાતો કરી તે ખૂબ સરસ રહી. આકાશવાણીએ 90 વર્ષ પૂર્ણ કર્યા આ વિશેની કિરીટભાઈ સોલંકીએ ખૂબ સરસ વાતો કરી, ખૂબ ગમી, ખૂબ ખૂબ અભિનંદન. તો 18 મેના રોજ રજૂઆત સરસ રહી, આદિલ મંસૂરી સાહેબ વિશેની ખૂબ સરસ માહિતી મળી અને ગઝલ સાંભળવાની પણ ગમી. તો 20 મેના રોજ બંને સખીઓએ મિત્રોના પત્રોના અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઇમેલનો ઉત્તર પણ સરસ અપાયો, આભાર. ધીરજભાઈ રબારીની વાતચીત ખૂબ સારી લાગી, અભિનંદન.
4: રૂપેશકુમારે ઇમેલમાં એમની ફરમાઈશનું ગીત પણ લખીને મોકલ્યું છે, તો ચાલો સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં ફિલ્મ રાખના રમકડાનું આ ગીત.

0: અને લિપિ હવે એક નવા શ્રોતા મિત્ર સૈયર પરિવાર સાથે જોડાયા છે. આજે પ્રથમ વખત એમનો ઈમેલ આવ્યો છે.
1: કોણ છે
0: આ શ્રોતા? છે સેક્ટર 2B ગાંધીનગરથી જી કે પરમાર. તો ચાલો સૈયર પરિવારમાં એમને આવકારીએ.
1: બિલકુલ,
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: તેઓ જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
1: થેન્ક યુ પરમાર સાહેબ. અને આપ પણ વર્ષોથી આકાશવાણી સાથે એક શ્રોતા તરીકે સંકળાયેલા છો, તો આ અભિનંદનના હકદાર આપ પણ છો. આપને પણ અભિનંદન.
0: આગળ તેઓ લખે છે કે તારીખ 25 મે સોમવારના કાર્યક્રમમાં સુરતી બોલીના શબ્દો સાંભળવા ગમ્યા. સુરતની આજુબાજુના સ્થળો, તેની કલા અને સંસ્કૃતિ વિશે જાણકારી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. રાવજી પટેલની રચના સાંભળવાની ખૂબ મજા આવી. આકાશવાણી સાથે ઘણા સમયથી જોડાયેલ છું. વાટે ઘાટે મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ અને વિવિધ ભારતી અમદાવાદના તમામ કાર્યક્રમો સાંભળવા ગમતા હતા. અમદાવાદના શ્રોતા ધીરજભાઈ રબારીના કારણે આપની સાથે જોડાવાનું શક્ય બન્યું છે. વાહ. તો પરમાર સાહેબ, સૌથી પહેલા તો અમારે થેન્ક યુ કહેવું પડશે ધીરજભાઈને કે એમણે તમને અમારી સાથે જોડ્યા. અને આપ તો આકાશવાણી સાથે, વિવિધ ભારતી સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છો, તો આજ રીતે જોડાયેલા રહેજો અને સૈયર કાર્યક્રમ પણ સાંભળતા રહેજો.
1: તો હવે આ સરસ મજાનો ઈમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા અને હિવા એમના ભાણિયા ભાણકીઓ અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. તો ઇમેલમાં જણાવે છે કે 18મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં આપેલ માહિતી તથા ગુજરાતી કવિ આદિલ મંસૂરી વિશે જે વાતો કરી તે સરસ હતી. બંને ગઝલ સાંભળવાની મજા આવી ગઈ. તે મારી પણ પસંદગીની ગઝલો હતી. અમિતભાઈ, ખરેખર જ્યારે આ કાર્યક્રમ બનાવતા હતા ને ત્યારે જ અમને ખબર હતી કે આ કાર્યક્રમ અમારા ગઝલ પ્રેમી શ્રોતા મિત્રને ખૂબ ગમવાનો છે. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત હતો. સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. રેડિયો મિત્રો સાથે ફોનમાં વાતચીત પણ થઈ તે ખૂબ જ સરસ રહી. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો જે સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આપણા શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. તો વળી 22મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ. શરૂઆતની માહિતી સારી હતી. ડોક્ટર તૃપ્તિ શાહે ઉનાળામાં થતા રોગો વિશે, ચામડીની કાળજી વિશે, સારવાર વિશે સરસ માહિતી આપી. માધુભાઈની પસંદગીનું ગીત પણ સરસ હતું. તો શ્રોતા મિત્રો, અમિતભાઈનો બીજો પણ એક ઇમેલ છે જેમાં એમણે ઘણા બધા શ્રોતા મિત્રોને, પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને યાદ કર્યા છે. આ ઇમેલમાં એમણે યાદ કર્યા છે 1. અનિલભાઈ દેસાઈ, 2. બાબુભાઈ દરજીને, બુદ્ધિબેન દાદાને, જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, આત્મારામભાઈ ગોંડલિયા, અલ્પા નિર્મળ, કલ્પા ઉપાધ્યાય, દીપકભાઈ પરમાર, કરસનદાસ બાપુ, અંકિતા સતાણી, અંજલિ રાજ્યગુરુ, આશાબેન ચુડાસમા, કિરીટભાઈ સોલંકી, શાંતિલાલ માથુકિયા, ખોડુભાઈ ગઢવી, વિવેક માધુભાઈ ચૌહાણ, હિરેનભાઈ સુપેડા, ધીરજભાઈ રબારી, સચિન પરમાર, પ્રવીણચંદ્ર વાઘેલા, જેઠાભાઈ ભરવાડ, આરતીબા ગોહિલ, પ્રદીપ મહેતા, રમણીકભાઈ ઝાલા, રૂપેશભાઈ ચુડાસમા, આ બધા મિત્રોને એમણે યાદ આપી છે. વાને અમિતભાઈ, આપનો આ ઇમેલ તો એકદમ વિશેષ અને અલગ લાગ્યો. બધા જ પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને, શ્રોતા મિત્રોને આપે યાદ કર્યા. આઈ એમ શ્યોર કે એ લોકોને પણ આપના ઇમેલમાં પોતાના નામ સાંભળીને ખૂબ આનંદ થયો હશે. આપે ઇમેલમાં જણાવ્યું છે કે 25મી મે અને 27મી મેના રોજ મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણી સરની મુલાકાત માહિતીસભર, ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી. લાજવાબ કાર્યક્રમ. થેન્ક યુ સો મચ અમિતભાઈ આપના આ રિવ્યુ માટે.
0: અને હવે આ ઇમેલ છે ગામ કોટડા ચકાર ભુજથી વાંઝા દરજી હિરેન સુપેડા અને દયા સુપેડાનો. જણાવે છે કે તારીખ 22મી મે શુક્રવારના આપ બંને બહેનોએ જૈવ વિવિધતા દિવસ વિશેની સરસ વાતો કરી. વાર્તા ટાઈમ મશીન અને ચર્મરોગ નિષ્ણાત તૃપ્તિબેન શાહની મુલાકાત પણ સરસ રહી, કારણ કે હાલ ગરમીના કારણે પરસેવાથી ફંગલ થઈ જાય છે, માટે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. તૃપ્તિબેને ખૂબ જ સરસ માહિતી આપી. તો આટલા સરસ કાર્યક્રમ માટે અલ્પાબેન, લિપિબેન તેમજ હિતેશભાઈ માવાણીનો ખૂબ ખૂબ આભાર. તેમજ માધુભાઈની પસંદગીનું ગીત પણ ખૂબ જ ગમ્યું. હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો. જી હિરેનભાઈ, જે રીતે આપને કાર્યક્રમ ગમ્યો, અમને પણ આપનો ઇમેલ ગમ્યો, તો બસ આ જ રીતે સરસ મજાના ઇમેલ્સ કરતા રહેજો અને કાર્યક્રમ વિશેના આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો.
1: તો હવે આ એક ઇમેલ છે અમદાવાદથી. શ્રોતા સહેલી સહિયર છે નીલાબેન પટેલ, જેઓ સિંગર છે, ગાયિકા છે અને જણાવે છે કે 25મી મેનો કાર્યક્રમ, સોમવારનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મહેશભાઈ શાહે જે વાતો કરી તે ખૂબ જ ગમી. સહિયર કાર્યક્રમ અને આકાશવાણી હું નિયમિત સાંભળું છું, મને ખૂબ ગમે છે. નીલાબેન, આપનો અભિપ્રાય આપે અમારા સુધી પહોંચાડ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સહિયર કાર્યક્રમમાં આપનો આ પ્રથમ ઇમેલ છે, તો સહિયરના પરિવારમાં, સહિયર શ્રોતા પરિવારમાં આપનું સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: તો હવે આ ઇમેલ આવ્યો છે 7 સમુંદર પારથી, એટલે કે અમેરિકાથી. લખનાર છે હરીશ શુક્લા. તેઓ લખે છે કે હું અમેરિકામાં રહું છું લાંબા સમયથી અને સહિયર કાર્યક્રમ સાંભળું છું અને મારી ઈચ્છા છે કે આ કાર્યક્રમ સાંભળવાનું હવે હું ચાલુ રાખીશ. અરે વાહ હરીશભાઈ, અમને ખૂબ જ ખુશી થઈ કે આપ અમેરિકા રહીને પણ સહિયર કાર્યક્રમ સાંભળો છો અને સરાહો છો. તો ચોક્કસથી આપ સહિયર કાર્યક્રમ સાંભળવાનું ચાલુ રાખજો. સહિયર કાર્યક્રમમાં આપે આ પ્રથમ વખત ઇમેલ કર્યો છે, તો સહિયર પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: મિત્રો, ગામ ચરાડા, તાલુકા માણસા, ગાંધીનગરથી ગિરીશભાઈ મેસરિયા સહિયરના નિયમિત શ્રોતા અને પત્ર મિત્ર છે. તેઓ અવારનવાર એમની સ્વરચિત કવિતા સહિયર કાર્યક્રમમાં લખીને મોકલતા હોય છે. ગયા બુધવારે એમના પત્રનું વાંચન કર્યું હતું, પરંતુ સમયના અભાવે એમણે લખીને મોકલેલ કવિતાનું પઠન નહોતા કરી શક્યા. તો ચાલો આજે માણીએ એમની સ્વરચિત કવિતા.
1: કવિતાનું શીર્ષક છે કવિતાનું અંતરપટ. કૌંચ પંખીના રક્તમાં મહેકાય કવિતા, બાંકે બિહારીની બંસરીમાં રેલાય કવિતા.
0: કવિતા તો કવિના ઉરમાં ભરાયેલ મહાસાગર, અષાઢી વાદળમાં વિરહી યક્ષની વંચાય કવિતા.
1: આધાર વિનાના આભમાં વાસ અવિનાશનો, મેઘધનુષના સપ્તરંગોમાં રંગાય કવિતા.
0: સોળ શણગાર સજી આ ઉભી વસુંધરા, વસંત વર્ષાના મહારાજમાં છલકાય કવિતા.
1: કોયલના ટહુકામાં મદહોશ થાય વનવગડો, કવિ કલાપીના કેકારવમાં ગહેકાય કવિતા.
0: સરિતાના વેગમાં પિયુ મિલનની ઝંખના, મહાસાગરની ભરતીમાં ગુગવાય કવિતા.
1: ડાયરાની મોજમાં હોકારા ભરે પાદર ના પાડ્યા, રંગ કસુંબલ જોબનની આંખમાં ઉભરાય કવિતા.
0: દેવાલયોમાં દિનરાત ઝાલરનો ઘંટારવ ગાજે, આરતીની જ્યોતમાં ઝગમગ ઝબુકાય કવિતા.
1: ધબકતા લોકજીવનમાં આવે રૂડા અવસરો, નવવધુના ઘૂંઘટમાં લજામણી જેવી શરમાય કવિતા.
0: વીર માંગડાવાળાની અધૂરી પ્રીતનો ભીરુ વડલો, જંતરના તૂટેલા તારમાં પડઘાય કવિતા.
1: અઢી અક્ષરનો મહિમા જાણે કવિવરો, સ્નેહના બંધારણમાં આલેખાય કવિતા. વાહ ગિરીશભાઈ, ખૂબ સુંદર કવિતા લખીને મોકલાવી છે આપે. કવિતાનું અંતરપટ. આ કવિતા મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: અને હવે આ સંદેશ છે સહિયરના નિયમિત શ્રોતા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. તેઓ જણાવે છે કે 5મી જૂને શુક્રવારે તમે સ્ટુડિયોમાં મોગરાના ફૂલ લઈને આવ્યા અને એની સુગંધ છેક જામનગર સુધી અમે મહેસૂસ કરી શક્યા. ધર્મેન્દ્રસિંહજી કહે છે કે મોગરાનો છોડ અને મોગરાના ફૂલ તો મને પણ ખૂબ જ ગમે છે. ધર્મેન્દ્રસિંહજી, સાચું કહું, 5મી જૂનના કાર્યક્રમ પછી તો મને ઘણા બધા લોકોએ એવું કીધું કે જો લિપિબેન માટે તમે મોગરાનો છોડ લાવવાના હો તો અમારા માટે પણ ચોક્કસ લાવજો, કારણ કે મોગરો તો અમને પણ ખૂબ જ ગમે છે. અને ત્યારબાદ તેમણે પોતાના વિસ્તારની વાત કરી છે કે અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે અને સરકાર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ આપે છે, કારણ કે એ સમયે વાતાવરણમાં ગરમી ખૂબ હોય છે. પરંતુ અમારી વાત કરું તો અમે તો બપોરના 12 થી 4 દરમિયાન બહાર જ હોઈએ છીએ અને અમને જરાય ગરમી લાગતી નથી, કારણ કે અમે વૃક્ષના છાયામાં હોઈએ છીએ. અમારે ત્યાં ખૂબ બધા વૃક્ષો છે. પીપળો, વડ, કણજ જેવા વર્ષો જૂના વૃક્ષોનો છાંયો
3: અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અમારે ત્યાં વડનું ઝાડ છે જે 80 વર્ષ પહેલાનું ઝાડ છે, કણજનું વૃક્ષ છે જેને 45 વર્ષ થયા, અને એ વૃક્ષની ખાસિયત એ છે કે દાંત દુખતા હોય ત્યારે એની ડાળખી કાપી લેવાની અને ચાવવાની, એનું દાંતણ કરવાનું, જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે, અને આનો મેં જાત અનુભવ કરેલો છે. અમારે ત્યાં પીપળાનું ઝાડ છે અને એની ખાસિયત એ છે કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. તો આ બધા જ વૃક્ષોના છાયામાં અમે આરામથી અમારો બપોરનો સમય પસાર કરીએ છીએ. વાહ ધર્મેન્દ્રસિંહજી, આ જ તો ખાસિયત.

જ્યાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય ત્યાં આપણી સેવા આપીએ, આપણે સહભાગી બનીએ. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહજી જણાવે છે કે ડોક્ટર એપી સિંહની માવાણી સાહેબે લીધેલી મુલાકાત સાંભળવાની ખૂબ જ મજા આવી. જૈવ વિવિધતા વિશેની, પર્યાવરણ વિશેની ખૂબ જ સરસ માહિતી મળી. પર્યાવરણ દિવસને અનુલક્ષીને આખો એક કાર્યક્રમ ખૂબ જ સરસ. ધર્મેન્દ્રસિંહજી, આપનો પણ ધન્યવાદ. આપ હંમેશા કાર્યક્રમનો નિયમિત પ્રતિભાવ આપો છો અને ખાસ તો આપના વિસ્તારની વૃક્ષોની જે માહિતી આજે આપે આપી એ અમને ખૂબ ગમી. તો બસ કાર્યક્રમ સાંભળતા રહેજો અને આવી સરસ મજાની માહિતી અમારી સાથે શેર કરતા રહેજો. તો મિત્રો, આ સાથે જ આજની પત્રો અને ઈમેલની સફરને અહીં જ અટકાવીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આવજો, ફરી મળીશું. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. અને સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે, જે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की यह उपलब्धि विशेष रूप से उल्लेखनीय है क्योंकि भारत जैसे 140 करोड़ से अधिक आबादी वाले देश का शासन प्रशासन अत्यंत व्यापक और जटिल है. भाषाई, सांस्कृतिक, धार्मिक तथा भौगोलिक विविधताओं से युक्त इस राष्ट्र का सफल नेतृत्व और संचालन अपने आप में एक बड़ी जिम्मेदारी और चुनौती है. यह विश्व के सबसे बड़े लोकतंत्र में लगातार 3 बार राष्ट्रीय जनादेशों द्वारा जनता का निरंतर भरोसा दर्शाता है. साथ ही उन्हें अब तक 30 से अधिक देशों द्वारा सर्वोच्च नागरिक सम्मानों से भी सम्मानित किया गया है. प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यकाल के दौरान लगभग 25 करोड़ भारतीय बहुआयामी गरीबी से बाहर निकले हैं तथा व्यापक सामाजिक आर्थिक प्रगति हुई है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: राष्ट्रपति द्रौपदी

0: મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સીમાચિહ્નરૂપ પ્રસંગ દેશના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં મૂકેલા સ્થાયી વિશ્વાસ અને વિશ્વાસનો પુરાવો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ ઐતિહાસિક સીમાચિહ્ન માત્ર સમયનું માપન નથી, પરંતુ આપણી રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં પરિવર્તનશીલ યુગનું પ્રતિબિંબ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, નિર્મલા સીતારમણ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું, સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત કરી અને દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ કુશળતા, સંયમ અને દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્ર નું માર્ગદર્શન અને સંચાલન કર્યું છે.
1: આજ માન્ય પ્રધાનમંત્રીજી ભારત મેં ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જી આજ હુએ હૈ. માન્ય પ્રધાનમંત્રીજી ઇસી તરીકે સે દેશ કી સેવા કરતે રહે ઓર દેશ કા જો ભવિષ્ય બનાને કા સંકલ્પ ઉન્હોને લિયા હૈ, જે ભારત બનાને કા સંકલ્પ જો ઉન્હોને લિયા હૈ, ઉસ સંકલ્પ મેં હમ સભી 140 કરોડ દેશવાસી સંકલ્પ મેં જુડે એસી પ્રાર્થના.
0: કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ અને રાજનાથસિંહ સહિતના નેતાઓએ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનતા આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય મંત્રીઓએ આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય લોકશાહી યોજાશે. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા અંગેની ઉજવણી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. પત્રકારો સાથે વાત કરતા નીતિન નવીને જણાવ્યું કે આ નોંધપાત્ર નેતૃત્વ હેઠળ 25 કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. શ્રી નવીને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં પ્રધાનમંત્રીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ અને વિકાસ માટે સતત કાર્ય કર્યું છે.
2: पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए उसमें सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार के मुख्य धारा के साथ जोड़कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है. आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था एक निराशा का वातावरण में हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने पर तैयार.
0: પત્રકારો સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ઘરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગૌરે કહ્યું કે આ સિદ્ધિ શ્રી મોદીની દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને નેતૃત્વનો એક સશક્ત પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનનો સૌથી સાચો માપદંડ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિતમ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં સીએનજીની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે એલપીજી કનેક્શનને પીએનજી કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકને ચલણી નોટોમાં બદલાશે.

પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આરબીઆઈ અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુનાર ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોની નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, તેને માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફ્ટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઇરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઇરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકન અવકાશયાત્રીઓ અને 1 ઇટાલિયન અવકાશયાત્રીના નામ જાહેર કર્યા છે. અવકાશયાત્રીઓ આવતા વર્ષના અંતમાં સ્પેસ એક્સ અને બ્લુ ઓરિજિનના ચંદ્ર લેન્ડર્સનું ભ્રમણકક્ષામાં પ્રથમ વખત પરીક્ષણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળીએ જુલી ફિલ્મનું ગીત. સંગીતકાર રાજેશ રોશન તથા ગીતના શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

0: દિલ ક્યાં કરે.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટઝ પર. લતા મંગેશકર તથા સાથીઓના સ્વરમાં હવે સાંભળી લૂંટમાર ફિલ્મનું ગીત. ગીતના શબ્દો લખ્યા છે અમિત ખન્નાએ તથા સંગીત છે રાજેશ રોશનનું.

0: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: મિત્રો, આશા ભોસલેના સ્વરમાં હવે સાંભળી મોસમ ફિલ્મનું ગીત. સંગીત છે મદન મોહનનું તથા ગીતકાર છે ગુલઝાર.

મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમના અંતમાં સાંભળીશું ફાગુન ફિલ્મનું ગીત ઉષા મંગેશકરના સ્વરમાં. સંગીત છે એ. સ્ટી બર્મનનું તથા ગીતકાર છે મજરૂ સુલતાનપુરી.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

તો મિત્રો, આ સાથે જ સુગમ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. યુવાણી કાર્યક્રમ રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડા જ સમયમાં.

0: વડોદરા પ્રસ્તુત કરે છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. નમસ્કાર યુવા મિત્રો, હું પૂર્ણા જોશી, આપની રેડિયો મિત્ર. આજના આપણા યુવાણી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે મારે તમને એક સવાલ પૂછવો છે. જ્યારે સવાર સવારમાં ઉઠી ને ચા કે કોફીના પ્રથમ ઘૂંટડા સાથે બારીમાંથી ખુલ્લા આકાશ તરફ નજર નાખો છો, સુંદર મજાના પક્ષીઓને ઉડતા જુઓ છો કે પછી તેમનો મધુર કલરવ સાંભળો છો, ત્યારે કેટલાય નવા વિચારો મગજમાં આવે છે ને? જેમ કે હવે તો યોગાભ્યાસ કરવો જ છે, પુસ્તકનું કમસે કમ એક પાનું તો વાંચવું જ છે, ઓછામાં ઓછું 2 કિલોમીટર તો ચાલવું જ છે, કે પછી ઘરનું જ સ્વાસ્થ્યપ્રદ ભોજન લેવું છે. જ્યારે આવા વિચારો આવે છે ત્યારે આપણે મોટા ભાગે તેમને કાલેથી અમલમાં મૂકીશું એમ વિચારીએ છીએ. પરંતુ જો આપણે આજથી જ આ વિચારોને અમલમાં મૂકવા વિચારીએ તો આપણા સ્વપ્નોના તરફ નાના નાના ડગ આજથી જ ભરવાનું વિચારીએ તો? પેલું કહે છે ને, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. મિત્રો, તમને પણ લાગે છે ને કે આ સમય ખૂબ મહત્વનો છે, તો આપણે આ સમયનો સદુપયોગ કરીએ તો? સારા વિચારોને આજથી જ પૂર્ણ કરવા વિચારીએ તો? સમય આપણને ઘણું બધું શીખવે છે. જેમ કે સમય કોઈના માટે ઊભો નથી રહેતો, એ પોતાની નિરંતર અને સતત ગતિથી ચાલ્યા જ કરે છે. એમ જ આપણે પણ ક્યારેય ઊભા નથી રહેવાનું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમ જ આપણે પણ આપણા ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાનું છે. આખી દુનિયામાં સૌથી નિષ્પક્ષ કોઈ હોય તો એ સમય છે, કારણ કે જુદા જુદા વ્યક્તિઓ પાસે સ્વાસ્થ્ય, સત્તા, પૈસા, ક્ષમતા, તક કે ભાગ્ય જુદા હોઈ શકે છે, પરંતુ સમય તો દરેકની પાસે 24 કલાકનો જ હોય છે. જે વ્યક્તિ આ સમયનું સાચું મૂલ્ય જાણી અને યોગ્ય મહેનત કરે છે ને, તે જીવનમાં ખરેખર આગળ વધે છે. જેના માટે અભ્યાસ ઘણો મહત્વનો છે તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. તો ચાલો મિત્રો, આપણે આપણી એક યુવા મિત્ર વૈદર્ભી ત્રિવેદીનો સહ અભ્યાસિક પ્રવૃત્તિના મહત્વ પરનો એક સરસ મજાનો વાર્તાલાપ સાંભળી લઈએ.
1: અરે રિયા, ઓય, તું અહીંયા?
2: આરવ, અરે તું, મને તો લાગ્યું કે સોશિયલ મીડિયા પર જ રહે છે હવે તું, વાસ્તવિક જીવનમાં તો દેખાતો જ નથી.
1: હા યાર, હવે તો મેં મારા બાયોમાં પેશનેટ પ્રોફેશનલ લખી દીધું, પણ અંદરથી તો એ જ બેક બેન્ચર અને ટાયર્ડ એમ્પ્લોય જ છું.
2: સાચું કહ્યું યાર, સોમવાર આવે એટલે મગજ લોગ આઉટ થઈ જાય છે, અને હવે પાછલી પાટલીએ રહ્યા તો ત્રાહી મામ.
1: કેટલા દાંત બતાવીશ, આ તારું ખીખીખી બંધ રહેતું જ નહોતું, ને પેલા ચશ્મીશ સાહેબ મને ક્લાસની બહાર ઉભો રાખતા, અને પેલા.
2: બસ બસ, કોફી મંગાવીએ, કારણ કે જીવનમાં સ્કૂલ અને કોલેજ વાળો ઉત્સાહ તો નથી, કોફી જ છે.
1: ઓ ભાઈ, 2 કોફી સ્ટ્રોંગ બનાવજો. યાર ખરેખર આ કોર્પોરેટ લાઈફમાં આવીને સમજાયું કે સ્કૂલ લાઈફ બેસ્ટ હતી.
2: બેસ્ટ? સ્કૂલ તો સ્વર્ગ હતું. ત્યારે પ્રોબ્લેમ્સ એટલે બસ પ્રિન્સિપલ પાસે જવાનો વારો ન આવે, કે પછી હોમવર્ક ન કર્યું હોય, અને હવે હવે જીવન સમજાતું જ નથી.
1: તને યાદ છે, ગણિતનું હોમવર્ક ન કરીએ તો જોશી સર એવી રીતે જોતા કે લાગે આજે જીવનનો છેલ્લો દિવસ છે.
2: અરે હા, અને આપણે બધા બુક્સની નીચે કોમિક છુપાવીને વાંચતા, અને સર કહે બધાને પાઠ સમજાઈ ગયો છે, પણ આપણે આપણી મસ્તીમાં જ હોતા. પણ આરવ, આજકાલ તો શાળાઓમાં લાફિંગ પીરિયડ એટલે કે હાસ્ય

0: ઇવેન્ટ સાચવવામાં મદદરૂપ છે. ચોપડીના પાઠ કરતા આ બધું વધારે કામ લાગે છે.
1: હા યાર, સાચી વાત. યાદ છે, હું તો કાયમ ગુજરાતીના શિક્ષકની લડ ખાતો, સ ને શ ને શ ને સ જ કરતો. પણ એ શ અને સ આપણું વ્યક્તિત્વ બનાવે એ ઇન્ટરવ્યુમાં સમજાયું.
0: સાચી વાત. આરવ મને હજી પણ યાદ છે, ચંદાચમ કે ચમચમ ને તું શંદાશમ કે શમશમ ગાતો હતો.
1: પણ સિરિયસલી, આ બધી મજા કેમ હતી ખબર છે?
0: કેમ?
1: કારણ કે શાળા માત્ર અભ્યાસ માટે નહોતી.
0: હા, શાળા એટલે રમતો, મસ્તી, નાટકો, સંગીત, મિત્રો અને અટ્ટહાસ્ય, એટલે જ કદાચ એટલું યાદગાર છે.
1: પણ તો સામાન્ય રીતે એ બધું શું કહેવાય જેને આપણા જેવા ઔરંગઝેબને રાજા ભોજ બનાવ્યા?
0: એક શબ્દમાં, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ.
1: સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, આ શબ્દ તો ઘણો સાંભળ્યો છે, પણ સાચું કહું સ્કૂલમાં તો આ બધું ફ્રી પીરિયડ લાગતું હતું.
0: ખરેખર રમતોનો તાસ એટલે બોનસ, સંગીતનો તાસ એટલે હાજરી માટે જવું, અને ડાન્સ પીરિયડ નવરાત્રિની ઉજવણી.
1: પણ સાચું કહું ત્યારે લાગતું હતું આ બધું ટાઈમ પાસ છે, સાચું મહત્વ તો ગુણોનું જ છે.
0: હા, 90% લાવીને હું આપણી શાળાની ટોપર બની, અને હવે નોકરીમાં ઉપરી કહે ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ જોઈએ, ટીમવર્ક આવડવું જોઈએ. અને હું એ જ વિચારતી કે 10મા પછી મારે આ પ્રવૃત્તિઓ છોડવાની નહોતી. માર્ક્સ ખાલી પરીક્ષાના 2-3 દિવસ સુધી પૂછ્યા લોકોએ મને, પણ આજે પરિણામ રૂપે આપણને આ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જ નોખા બનાવે છે. જો આરવ, એ જ તો પોઈન્ટ છે, સ્કૂલમાં જે આપણે ઇગ્નોર કરતા હતા એ જ સ્કિલ્સ આજે નોકરીની માંગ છે. ટીમવર્ક એ આપણે ગેમ્સમાંથી શીખ્યું, આત્મવિશ્વસનીયતા મંચ પર શીખ્યું, સર્જનાત્મકતા કળાથી શીખ્યું, પુસ્તકોમાંથી માત્ર જ્ઞાન મળે છે, પણ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓથી જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા મળે.
1: એટલે હવે સમજાય છે કે શારીરિક શિક્ષણ સાચું મૂડી રોકાણ હતું, સમયનો દુરુપયોગ નહીં.
0: હા, અને આજે શિક્ષણ પ્રણાલી પણ એ જ સમજાવવા લાગ્યું છે.
1: એજ્યુકેશન સિસ્ટમ એટલે ગવર્નમેન્ટ પણ હવે સમજદાર થઈ ગઈ.
0: હા, બુદ્ધિ વિકાસ માટે તો ખરી જ. તને ખબર છે ભારતની શૈક્ષણિક નીતિ 2020 શું કહે છે?
1: મને તો ફક્ત એટલું ખબર છે કે અભ્યાસક્રમ બદલાયો, બાકી મારે શું લેવા દેવા. પણ હા, એચઆર તરીકે મને ફાયદો, 10મામાં લોજિસ્ટિક્સ પણ આવશે એક સબ્જેક્ટ તરીકે એમ સાંભળ્યું છે.
0: હા, ફક્ત લોજિસ્ટિક્સ નહીં, ઘણા બધા વિષયોને ભારતની શૈક્ષણિક નીતિ 2020 સમાવી લીધા છે. ચાલ સરળ ભાષામાં સમજાવું. નવી શૈક્ષણિક નીતિ કહે છે કે ભણતર ફક્ત રટ્ટા મારો અને માર્ક્સ લાવો નથી, ભણતર એટલે સર્વાંગી વિકાસ, માનસિક, શારીરિક બધું જ મહત્વપૂર્ણ છે.
1: એટલે હવે નૃત્ય પણ શિક્ષણ છે?
0: હા, તું જે ક્લાસમાંથી ભાગી જતો હતો ને નૃત્ય કરતા કરતા આજુબાજુવાળા લોકોને લાત મારતો હતો, એ પણ હવે સર્જનાત્મક અભિવ્યક્તિ છે.
1: નવી શૈક્ષણિક નીતિએ એક મોટો બદલ કર્યો. તે કહે છે કે એક્સ્ટ્રા કરિક્યુલર શબ્દ જ ખોટો છે, આ પ્રવૃત્તિઓ વધારાની નથી, આ તો અભ્યાસક્રમનો ભાગ છે.
0: ઓહો, એટલે હવે વિદ્યાર્થીઓ કહી શકે, મમ્મી હું નૃત્યનો અભ્યાસ કરી રહી છું, એ પણ ભણતર જ છે.
1: હા, પણ મમ્મીનો જવાબ પણ તૈયાર છે.
0: અરે યાર આરવ, જો વિદ્યાર્થીઓ ફક્ત ભણે તો તે ચાલતી ફરતી ચોપડી જ બની જાય છે, પણ જે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ સમજે તે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે.
1: હા, ઓફિસમાં પણ ફેરફાર દેખાય છે. કેટલાક લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે પણ બોલી નથી શકતા, અને કેટલાક સામાન્ય હોય પણ વિશ્વાસથી વ્યક્ત કરે છે.
0: સાચી વાત. અને એ વિશ્વાસ ક્યાંથી આવે છે? મંચ પરથી, ચર્ચાઓ પરથી, પરસ્પર સંવાદ પરથી.
1: એટલે ટૂંકમાં કહું, શાળામાં જે લોકો નૃત્ય, નાટક, રમતો માં સક્રિય હતા એ હવે જીવનમાં સક્રિય છે, અને જે ફક્ત ભણતા હતા એ હવે નેટ પર સર્ચ કરે છે કે વિશ્વાસથી કેમ બોલવું.
0: હા, અને નેટ કહે પહેલું પગથિયું, પોતા પર વિશ્વાસ રાખો. અને એ વિચારે એ જ તો આવડતું નથી, બીજો ફોર્મ્યુલા આપો.
1: રિયા, એક વાતને ધ્યાન આપ્યું, શાળામાં જે બાળકો પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા ને એ લોકો માત્ર ખુશ જ નહોતા, થોડા વધુ આત્મવિશ્વાસી અને ભાવાત્મક રીતે મજબૂત પણ હતા.
0: એક્ઝેક્ટલી, કારણ કે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ફક્ત આવડત બતાવવા માટે નથી, એ આપણું મગજ, મન અને વ્યક્તિત્વ ત્રણેયને ઘડે છે.

0: જો જ્યારે બાળક શતરંજ રમે છે તે આયોજન શીખે છે, જ્યારે સંગીત શીખે છે તે એકાગ્રતા અને યાદશક્તિને સત્તેજ કરે છે, અને જ્યારે રમત રમે છે ત્યારે નિર્ણય ક્ષમતા, સમન્વય અને સમસ્યાના નિવાકરણની ક્ષમતા પણ શીખે છે. આ બધું પુસ્તકોની બહારનો અભ્યાસક્રમ છે અને જીવનનો સૌથી વધુ કામ આવતો પાઠ છે. અને જ્યારે રમત રમે છે ત્યારે નિર્ણય ક્ષમતા, સમન્વય અને સમસ્યાના નિરાકરણની ક્ષમતા પણ શીખે છે. આ બધું પુસ્તકની બહારનો અભ્યાસક્રમ છે અને જીવનનો સૌથી વધુ કામ આવતો પાઠ.
1: એટલે પ્રવૃત્તિઓ માનસિક વિકાસ કરે.
0: હા, સાચી વાત. સંશોધન પણ એ જ કહે છે કે સર્જનાત્મકતા અને શારીરિક પ્રવૃત્તિઓ બાળકના માનસિક વિકાસમાં ખૂબ મોટો ફાળો ભજવે છે. એક બાળક જ્યારે સ્ટેજ પર બોલે છે ત્યારે તે ફક્ત સ્પીચ નથી આપતું, એ પોતાના વિચારોની ગોઠવણ શીખે છે. જ્યારે ટીમમાં કામ કરે છે તે સંવેદના અને સામાજિક સમજણ શીખે છે. અને સૌથી સુંદર વાત જણાવ શું છે? સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકને તુલનાઓમાંથી બહાર લાવે છે. કારણ કે દરેક બાળક ગણિત ટોપર નહીં બને, પણ કોઈ મધુર ગાયક હોઈ શકે, કોઈ સતેજ સરદાર હોઈ શકે, કોઈ દુનિયાને ચકાચોન કરે એવા કલાકાર હોઈ શકે. આ પ્રવૃત્તિઓ બાળકને સમજાવે છે કે તેમનું મૂલ્ય માત્ર માર્ક્સથી જ નક્કી નથી થતું.
1: એટલે કદાચ જે બાળકો વર્ગમાં સામાન્ય કહેવાતા હતા એ જ પછી જીવનમાં ઉત્તેજિત નીકળે છે.
0: હા આરવ, કારણ કે ભણતરનો સાચો હેતુ ફક્ત કારકિર્દી બનાવવાનો નથી, પણ ચરિત્ર બનાવવાનો છે. અને કદાચ એ જ માટે શાળામાં પરિણામ પત્ર કરતાં વાર્ષિક ઉત્સવની યાદો વધારે સ્મરણ થાય છે. કારણ કે ગુણ મગજમાં રહે છે, પણ સુવર્ણપળો દિલમાં રહે છે.
1: યાર, હવે સમજાઈ રહ્યું છે કે સ્કૂલમાં જે મસ્તીભરી યાદો લાગતી એ જ જીવનમાં મહત્વના પાઠ છે.
0: આપણી વાતોથી તો મને એમ લાગે છે કે મારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મેં જે ફૂટબોલ રમવાનું છોડી દીધું હતું એ હવે મારે શરૂ કરવું જોઈએ.
1: વાહ વાહ કેપ્ટન રિયા, મારે પણ નૃત્ય શીખવું પડશે. મારે તો લગ્ન થવાના છે, ને આજકાલ લગ્નમાં ફક્ત ગરબાથી ન ચાલે, સ્ટાઇલમાં મારા મેડમ સાથે ડાન્સ કરવો પડે. હું પણ નૃત્ય શીખીશ.
0: શીખજે શીખજે,
1: ફક્ત સફળ નહીં પણ સંપૂર્ણ બનીએ.
0: અરે વાહ, ચાલો તો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને સહકર્મ પ્રવૃત્તિઓ બનાવીએ.
1: ફક્ત સફળ નહીં પણ સંપૂર્ણ બનીએ.
0: પુસ્તકો સાથે સાથે જીવનને પણ જીવી લઈએ.
2: તો ચાલો મિત્રો વિચારીએ કે આપણે સૌ સમયનો સદુપયોગ કરીએ, યોગ્ય કાર્યને પ્રાથમિકતા આપીએ, અને સૌથી મહત્વનું કે મહેનત કરીએ. સતત પડતી પાણીની ધાર જો પથ્થરને પણ તોડી તેમાંથી રસ્તો કાઢી શકે, તો આપણે પણ અથાગ મહેનત કરી કોઈ પણ સ્વપ્નને સાકાર કરી જ શકીએ. સફળતા એ સતત મહેનતનું જ પરિણામ છે, અને આ સતત મહેનત એ જ સફળતાના માર્ગ પરની યોગ્ય શરૂઆત છે, એવું લાગે છે ને મિત્રો? મહાન વૈજ્ઞાનિકો, બિઝનેસમેન કે દરેક સફળ વ્યક્તિની સફળતાનું મુખ્ય રહસ્ય મહેનત જ હોય છે. પેલી કહેવત છે ને મિત્રો, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. આમ આપણે કોઈ વિપત્તિના સમયને પણ એક તક ગણવાની છે, મહેનત કે ઉદ્યમ કરીને આગળ વધવાની તક, કંઈક ને કંઈક નવું શીખવાની તક, કે પછી વિપત્તિને જ અવસરમાં બદલવાની તક. થોમસ આલ્વા એડિશને પણ કહ્યું છે કે મહાન બનવા, સફળ થવા 1% પ્રેરણા અને 99% મહેનત લાગે છે. આમ આપણી પ્રતિભા કે હોશિયારી જેટલું જ મહત્વનું એ છે કે આપણે કેટલી મહેનત કરીએ છીએ, ખરું ને મિત્રો? વળી આપણે જો અસફળતા તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલીએ તો કેવું? અસફળતાને સફળતા તરફનું પ્રથમ પગલું ગણીએ તો આપણે એમ માનીએ કે અસફળતા એ આપણને સફળતાની વધુ નજીક લઈ જાય છે. ચાલો મિત્રો, હવે આપણે સાંભળીએ ફિલ્મ લુટેરાનું એક સરસ મજાનું ગીત, જેના ગાયક કલાકાર છે સ્વાનંદ કિરકિરે અને અમિતાભ ભટ્ટાચાર્ય, તથા સંગીત અમિત ત્રિવેદીનું છે.

એક બીજને ઘટાદાર વૃક્ષ બનવા માટે પોષણ, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય જોઈએ, તેમજ સફળતા મેળવવા માટે પણ મહેનત, સમયની સૂઝ અને આત્મવિશ્વાસ ત્રણેય જરૂરી છે, ખરું ને મિત્રો? તો મિત્રો, આપણે આત્મવિશ્વાસની વાત કરીએ. આપણો પોતાના પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. આપણે જ્યારે પોતાની શક્તિઓને, હકારાત્મક પાસાઓને ઓળખી લઈએ છીએ અને નબળાઈઓને શક્તિમાં ફેરવવાના પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આત્મવિશ્વાસને ઓળખી જઈએ છીએ. આપણા હાથની આંગળીઓ જેમ જુદી જુદી છે, પરંતુ દરેક આંગળીનું એક આગવું મહત્વ છે. એમ જ આપણે સૌ જુદા જુદા છીએ. દુનિયામાં દરેક વ્યક્તિ અનન્ય છે. દરેકની મહેનત જુદી છે. દરેકની પરિસ્થિતિ અને ક્ષમતા પણ જુદી છે. આમ દરેકનું પરિણામ પણ જુદું જ હોવાનું. તો આપણે પોતાની જાતને બીજા સાથે સરખાવવી ન જોઈએ અને બીજા સાથે સ્પર્ધામાં પણ ન ઉતરવું જોઈએ, એવું લાગે છે ને મિત્રો? ખરેખર તો આગળ વધવા માટે આપણે આપણી જાત સાથે જ સ્પર્ધા કરવાની છે. દરેક દિવસે પોતાની જૂની આવૃત્તિ કરતા વધુ યોગ્ય કે સારા બનવાના પ્રયત્ન કરવાના છે. આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં આપણે આપણા વિચારો કરતા અન્યોના અભિપ્રાય ને વધુ મહત્વ આપીએ છીએ. આપણા કાર્યોને અન્યોના પ્રતિભાવ દ્વારા મૂલવીએ છીએ. આપણે સૌએ આજથી જ નિર્ણય લેવો જોઈએ કે હવેથી આપણું મૂલ્યાંકન આપણે પોતે જ કરીશું અને જરૂર જણાય તો સુધારો પણ કરીશું. ભૂલો કરતા ગભરાઈશું નહીં, ખચકાઈશું પણ નહીં, અને ભૂલોને સ્વીકારીશું અને સુધારીશું. સૌથી મહત્વનું તો એ છે કે કોઈ બીજાને આપણી ભૂલની ખબર પડે કે ના પડે, પણ આપણને તો પોતાની ભૂલ ખબર પડવી જ જોઈએ. આપણી ભૂલો એ જ આપણને નવા સુધારા તરફ લઈ જાય છે. આપણી નાની મોટી સફળતાને પણ મહત્વ આપીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. એક નવી શરૂઆત માટે આપણે પોતે જ પોતાનું પીઠબળ બનીએ. મિત્રો, હવે એક સરસ કામની શરૂઆત એક સરસ મજાના ગીતથી કરીએ તો?

પોએટ્સનું આ ગીત જે આપે સાંભળ્યું તેના ગાયક કલાકાર ચિન્મય શ્રીપદા અને અરિજિતસિંહ, જેને શબ્દો આપ્યા અમિતાભ ભટ્ટાચાર્યે તથા સંગીત આપ્યું શંકર એહસાન લોયે. તો ચાલો મિત્રો વિચારીએ કે આવી દરેક નવી શરૂઆતો સારી આદતો આજથી જ શરૂ કરીશું. પેલું કહે છે ને શુભસ્ય શીઘ્રમ, એટલે કે શુભ વસ્તુની શરૂઆત સૌ પ્રથમ કરવી જોઈએ. મિત્રો, કોઈ નવી શરૂઆત માટે આજનો આ સમય, આ ક્ષણ સૌથી ઉત્તમ છે. આપણે કોઈ નવી શરૂઆત માટે યોગ્ય સમયની રાહ જોવાના સ્થાને નવી શરૂઆત કરીએ અને આ સમયને આપોઆપ જ યોગ્ય બનાવી દઈએ. રોજ નવી સવાર આપણી માટે એક તક લઈને આવે છે, નવી શરૂઆતની તક, એમાંથી કંઈક નવું શીખવાની તક, મહેનતમાં ખરી મજા ગોતવાની તક અને પોતાના પર ભરોસો કરીને નવી શરૂઆત કરવાની તક. મિત્રો, આપણે આપણી આવતીકાલને વધુ સારી બનાવવા માટે આજથી જ પગલાં ભરીએ. તો ગઈકાલે કરેલી ભૂલોમાંથી શીખી અને આજે એક અનોખા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે મહેનતની શરૂઆત કરીએ અને પછી કાલની ચિંતા કરવી જ નહીં પડે. આ નવી શરૂઆતમાં એક ઉત્સાહ છે, એક ઉમંગ છે અને ક્યારેય હાર ન માનવાનો નિર્ણય છે. હવે આપણે એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ જેના ગાયક કલાકાર છે એ આર રહેમાન.

ચાલો મિત્રો, નવું નવું શીખીએ, સમયનો સદઉપયોગ કરીએ અને અથાગ મહેનત કરતા રહીએ. એક નવી શરૂઆતની આજથી જ શરૂઆત કરીએ.

આ સાથે આપ સૌ તમારી રેડિયો મિત્ર પૂર્ણા જોશીને આપશો રજા. આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું.

શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

ઉસ્તાદ સુલતાન ખાન અને ચિત્રાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 વાગીને સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા માનભા ગઢવીના સ્વરમાં ભક્તિ રચના. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. ગુજરાતી સમાચાર પ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડા જ સમયમાં.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. સમાચાર વિગતવાર.

0: કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4399 દિવસ સેવા આપીને શ્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત 4398 દિવસ સેવા આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઠરાવ શ્રી મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવામાં ઐતિહાસિક સીમાચિહ્નને માન્યતા આપે છે. શ્રી વૈષ્ણવે નોંધ્યું હતું કે 80 કરોડથી વધુ નાગરિકો મફત અનાજ, જ્યારે 60 કરોડથી વધુ લોકો મફત તબીબી સારવાર મેળવી રહ્યા છે. ઠરાવ મુજબ આ પ્રયાસોએ દેશના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે અને 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે યુવાનો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે.
1: प्रधानमंत्री जी युवा शक्ति को भारत की सबसे बड़ी पूंजी मानते हैं और इसीलिए प्रधानमंत्री जी ने कौशल विकास, स्टार्टअप इंडिया, इनोवेशन, डिजिटल इकोनॉमी, स्पोर्ट्स, उद्यमियता और फिटनेस को बहुत एक एम्फेसिस के साथ कई तरह के प्रोग्राम्स बनाए, जिसमें भारत को एक बहुत बड़ी खेल शक्ति के रूप में उभरा है, वर्ल्ड के 3 लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम्स के रूप में उभरा है. मिशन चंद्रयान और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यकाल में बहुत बड़ी है.
0: આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશનોનો સમાવેશ કરે છે.
2: आज कैबिनेट में 3 फैसले लिए गए. एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती, जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए. अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में.
0: રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતો ઠરાવ અપનાવ્યો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NDAના સંમેલન દરમિયાન શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતો એક ખાસ રાજકીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો. NDA સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા તેની ઉજવણી માટે આ બેઠક યોજાઈ. ઠરાવ રજૂ કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે શ્રી મોદી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા માટે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય નેતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ NDAના મુખ્યમંત્રીઓ અને નેતાઓનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA રાષ્ટ્રની સેવામાં અને વિકાસ ભારતના વિઝનમાં નવા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટકોએ બેઠકમાં હાજરી આપી. NDAની બેઠકમાં NDA શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ નેતાઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલકામના કરી. આ દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર એસ જયશંકર, નિર્મલા સીતારામન સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળની યાદમાં પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન પીએલઆઈ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સરકારે 22 નવા અરજદારોને મંજૂરી આપી છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કુલ 96 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ કંપનીઓએ 12,822 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે અને અંદાજીત 58,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર કરાયેલા અરજદારોમાં માનવસર્જિત ફાઇબર, વસ્ત્રો અને ટેકનિકલ કાપડનો સમાવેશ થાય છે. ફેસબુકની કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે તે ભારતમાં તેનું પ્રથમ એઆઈ સક્ષમ ડેટા સેન્ટર સ્થાપિત કરશે. કરાર હેઠળ મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવશે. આ ડેટા સેન્ટર મેટાની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૈશ્વિક કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો વિશાળ વપરાશકર્તા આધાર અને ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થાને કારણે તે રોકાણ માટે એક આદર્શ સ્થાન છે. સરકારે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ને માન્યતા આ વર્ષના 31 ઓગસ્ટ સુધી અથવા 20,000 કરોડ રૂપિયાની ગેરંટી લાગુ થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આજની તારીખે યોજના હેઠળ કુલ 770 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને ધિરાણ મજબૂત બનાવવા અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને 20,000 કરોડ રૂપિયા સુધીના ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવા માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે મોટા કદના એનબીએફસી, એમએફઆઈ અને એમએફઆઈને 20% એસેટ અંડર મેનેજમેન્ટની કુલ મર્યાદા હેઠળ મહત્તમ લોન રકમ 300 કરોડ રૂપિયાથી વધારીને 1,000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 એ ભારત શિક્ષણ ક્ષેત્રમાં સૌથી પરિવર્તનશીલ સુધારાઓમાંનો એક અને મોદી સરકારના 12 વર્ષના સૌથી મોટા પાસાઓમાંનો એક છે. નવી દિલ્હીમાં સપ્તાહ શિક્ષણ સંમેલન 2026ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે એનઈપીએ વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન ક્ષમતાવાળા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ પાડીને સિગ્નલ સ્ક્રૂપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન જીએનએસએસ રિસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષોની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયાએ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશમંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે સાંભળીએ રવિ રામની રચના ગુણવંત લાબડિયાના સ્વરમાં.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુણવંત લાબડિયાના સ્વરમાં રવિ રામની રચના. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ છીએ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો. જામનગરમાં રિલાયન્સ અને મેટા AI ડેટા સેન્ટર વિકસાવાશે. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદીને બિરદાવતો ઠરાવ પણ પસાર કરાયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવતો એક પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઇ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલ કામના કરી. દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પણ આજે રાજ્યભરના 18 વિવિધ ધાર્મિક સ્થળોએ એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ખુલ્લામાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં શરૂ થયેલું પ્રગતિ પથ યાત્રા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને મ્યુઝિયમ સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. દરમિયાન જામનગરમાં પણ પ્રગતિ પથ યાત્રામાં જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ હતી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. 2169 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પરિયોજના કોટેશ્વર અને અમદાવાદ હવાઈ મથકને જોડશે. કુલ 6 કિલોમીટરના આ કોરિડોરમાં 5 સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટેડ અને 1 ભૂગર્ભ સ્ટેશન સામેલ છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ફેઝ 2A કાર્યરત થયા પછી અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો રેલનું સક્રિય માળખું 77 કિલોમીટરથી વધુનું થઈ જશે.
1: મેટ્રો का फेज 2A कोटेश्वर से लेके एयरपोर्ट तक का कॉरिडोर यानी आश्रम रोड, कोटेश्वर प्राचीन मंदिर, साबरमती और सरदार नगर एयरपोर्ट, इसमें 5 स्टेशन होंगे. 6 किलोमीटर का ये स्ट्रेच है और जो इम्पोर्टेंट इसमें पॉइंट है, सरदार पटेल स्पोर्ट्स एनक्लेव कॉमनवेल्थ गेम्स के लिए बन रहा है, उसको एयरपोर्ट से कनेक्टिविटी इस मेट्रो के माध्यम से मिलेगी. 4 साल में कम्प्लीट किया जाएगा इस प्रोजेक्ट को.
0: ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જે અનુસાર હવે પ્રતિ ખેડૂત 3,500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલોની ખરીદી થશે. શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે.
2: બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2,000 કિલો થતી હતી, હવે નિર્ણય એ 3,500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1,500 કિલો ખરીદી થતી હતી, એની 2,500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1,000 મણ ખરીદાતી હતી, એ 1,700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં એક વધારાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે.
0: પીએમજે એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,79,00,000 લોકોને વિનામૂલ્ય સારવાર આપવામાં આવી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું, આ યોજના હેઠળ દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2,400થી વધુ મેડિકલ પ્રોસીજર સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના એક લાભાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ.
3: દરેક સિઝનમાં અમે સિઝનરી વસ્તુ તૈયાર કરીને વેચાણ કરતા છે. અમે પહેલા તો 15,000 રિવોલ્ડિંગ ફંડ મળ્યા, ત્યારબાદ ઉત્કર્ષ યોજનાના 1 લાખ મળ્યા, ક્રેશ ક્રેડિટના 1 લાખ મળ્યા, ત્યારબાદ 2 લાખના ક્રેશ ક્રેડિટ લીધા, 3 લાખના ક્રેશ ક્રેડિટ લીધા, અત્યારે અમે 5 લાખના અપ્લાય કરેલા છે. તો

0: અમે અમારા સખી મંડળમાં બહુ સારું કામ ચાલતા છે. વરિષ્ઠના અમે 4-5 લાખ સુધી અમારા વેચાણ થઈ જતા છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL અને મેટાએ તે માટેના કરાર પર સંમત થયા છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ડિઝાઇન, બાંધકામ, ઉપયોગિતાના સંચાલન, પુનઃપ્રાપ્ય ઉર્જા, નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની સેવાઓ પૂરી પાડશે. 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર 2 વર્ષમાં તૈયાર થશે. આ ડેટા સેન્ટર મેટાની વૈશ્વિક માળખાગત સુવિધાઓ અને સેવા પૂરી પાડશે, તેમજ તેના મુખ્ય વ્યવસાય અને એઆઈ કમ્પ્યુટરની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને એઆઈ ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે. વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે. આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43 કરોડ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. આ મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. ફતેવાડી કેનાલની સમાંતર આવેલા 120 થી 150 જેટલા ઝૂંપડાઓમાં આજે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. ઝૂંપડામાં આશરે 150 થી 200 લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે.
2: તાત્કાલિક જેટલા જે ઝૂંપડાઓ છે મેટ્રો સ્ટેશન ની બાજુમાં, એ બધા મજૂરી કામ કરવા વાળા માણસો છે, એ કામે ગયેલા છે. અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુ રહેતા હોય એમને બધી મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવ્યો એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુજાવી દીધી છે. અમારી જોડે અત્યારે 8 થી 9 મોટા વ્હીકલો છે, 20,000 પાણી લીટર વાળા, 200 ની આસપાસના ઝૂંપડા ગણી શકાય અંદાજે. આગનું કારણ અમને હજુ કઈ જાણવા મળ્યું નથી.
1: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું છે.
3: जो फोरकास्ट है अगले 7 दिन के लिए 8 से लेकर 14 जून तक, इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं है जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, दांग, दामन, दादरानगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा गुजरात का बारिश का स्थिति, हल्का से मध्यम बरसात रहेगा. Day 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा.
1: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC એ સુરતમાં ટાંકી સાફ કરતી વખતે 4 કામદારોના મૃત્યુના અહેવાલોની સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલ અનુસાર પીડિતો સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા, ત્યારે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 2 અઠવાડિયામાં ઘટનાની વિગતનો અહેવાલ માંગ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના Phase 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
4: ચિત્રલોક કાર્યક્રમ કે લીએ કીજે બસ થોડા સા ઇંતજાર.